0: ઘણે માં શું રામ રામ. આકાશવાણી જોધપુર શું ગણગોર સુરનવાલી સલોની સખ્યાને આપ રેડિયો સંઘની આરાધના જોશીરા. પૂનમજી આપને ભી હેતપ્રીત શું રામ રામ.
1: બિલકુલ આરાધનાજી, આપને ભી ઘણે માનસુ રામ રામ, ઓર ગણગોર કાર્યક્રમ સુણનવાળી સગલી સખ્યાને ભી ઘણે માનસુ રામ રામ.
0: માટી રી મહેક, પરંપરાઓ રી ધડકન, લોક જીવન રી મધુર અભિવ્યક્તિ હે આપણા લોકગીત.
1: બિલકુલ સહી કહ્યું આરાધનાજી, રાજસ્થાન રી માટી રી સુગંધ ઓર અઠેરા લોકગીત સીધા હિયરે માયને ઉતર જાવે હે. ઇન સારું યે આજ અપા મનમોહણે કાર્યક્રમ ગણગોર મેં બાત કરાલના સુરીલે લોકગીતારી ઓર આ સખ્યાને સુણાવાલા એજ કંઠપ્રિય લોકગીત.

આપે શિંગાર ગીતરી સૌ પહેલા અગર વાત કરા કણી નારી રે તો સૌ પહેલા અગર મારા દિમાગ માં કોઈ ગીત આવે મુમલ ગીત જેમ મુમલ એક સ્ત્રી હે આપણે જેસલમેરી હે તો વણારો જો પૂરો સૌંદર્ય હે વણારે આંખાઓ લેન વણારે પગરે નખ તક આટલો સુંદર વિવરણ કર રહ્યા કે તો અશા જે શિંગાર રહે જન્મે એક નારી ની સુંદરતા બતાવે આપણે બાઈસા અગર આપણે ઘર મે વેવે તો વણારી ભી કરે કે બાઈસા લાડકા ગણા બતાવે જતા જેસે અગર કોરે કાજલ રી કોર તો ઇસ પ્રકાર કે જો ગીત હોતે જન્મે કાજલ રો શિંગાર ભી અગર કોઈ નારી કર દે તો વંડે વાતે ભી એક ગીત વણ્યો તો કોઈ જી જી તો જો વિરહ ગીત હે વણ મે અગર આપણે જાવા તો પીપલી ગીત હે જેસે કે પીપલી ગીત રી આપણે વાત પહેલા ભી કીધી હી કે કતર વો પીપલી છોટી સી તો લારે કીધી હી વન્ને બાદ બડી વેગી તો આયા ની આપણે જો કુડજા ગીત હે કે કુડજાઈ મારા ભવરજી મિલા દે રે તો અશા અશા ગીત જે વેવે આપણે પૂરી મહિલા ની જો અત્રી પરેશાની હે અત્રો જો અકેલોપન હે વન્ને બતાવે ઓર એમને સિર્ફ એક ગીત ની કાફી કાફી વિરહ ગીત તો આખો મતલબ રાજસ્થાન કે પૂરા લોકગીતા મુ વિરહ ગીત સૌ જ્યાદા અગર આપણે દેખા તો મળેગા આપણે.

સાધના, આજનો દિન પૂરે રાજસ્થાન સારું ઘણો ખાસ હૈ. મેવાડરા મહાયોદ્ધા મહારાણા પ્રતાપરી આજ જયંતિ આપણા મનાવા. આજરે દિન હલ્દીઘાટી માન તીન દિનારો મેળો બી લાગે ઓર યુદ્ધ સ્થળ માતે શોભાયાત્રા નીકળે. ઇતિહાસ રો સંજોગ હૈ કે 17 જૂન ને જયંતિ મનાવણ રે ઠીક દૂજે દિન 18 જૂન ને ઇતિહાસ રો મોટો યુદ્ધ હલ્દીઘાટી શરૂ હોય. ઇન દિન ઇન હપ્તે ઓ કાર્યક્રમ ચાલતો રહે જ્યાં કે કુંભલગઢ કે માન ભી મહારાણા પ્રતાપ રો જગો જન્મ સ્થળ હૈ ઉણ માતે પૂજા અર્ચના કર ઉણારી વીરતારા જગાય દોહાય બે આપા સુણા.